0: tobe chungje dida ki gyabjo ki gagze tabjo la lobjong che gyo shi sung yu. Nyamze gyezo ki chungji shunpa suba ala ji yi. Zhuxi Xi Jinping ki niji nang webo, benjo da cenze rinne so kyakung ki kongbe te, zhungu dini zemling ki dunje tu liba teni labjin ki cheje shikri. Zhungu kundre tangi mangduan tu si yongwa da zanzu ki nuba, teshin geji diklam la sungyong cheba che ki te, sangja chenpo ngunpa da che yuebe, zhungu do shi te re. Yegab shenda ki lopchon chirin yu, jesun yu.
1: Digile kune biwe ne zu, zi nyin ni ursu zungtong ki sengyur chungji pisikifu. Yu rin ki, ursu nga kong nan ki, mangju mikbin la jibgu chebar kone lokchi. Ursu ma ki yu rin la, jigun chiwe kone lokbe dungdi da yu bata. Ti na, yu rin ki moksu kile ta, bergun nu kong ki chokdi ma la. Ti si, mangju nam tang so zi yu bishi. ઉરસી ચોકી મુતિને યુરેના દુંદી દુંશુ ચીલ દુંગુઈ શીજુ યુશી ચીનીની યુરેનકી ઠાચે પુંદી જીક્યુબ છોજુ પુઈ યુરેમા કેનિન થેર ઉરસી ગેકોન નાકી નુમ ચોચાન કી સોર ચીતા મીમે નમજુ ચોકાં સો મીપેલા દુંદી દાયુ જીજુ યુશી
0: સેગે નંબર 2 કોન્સેસન યુરિન યુ શુગે તવા યુ ડુના તા રેન્જી વંદુ ઇન લેજેન કેન કુર નાંગેન તેન્જી વંજે લા રે
2: Mimi da chiki, nganzu lakbar chukiji.
3: Mimi bu chiki, nganzu lebur chukiji.
2: Chuchudi chiki, nganzu chuchu lembar chi.
3: Chakdo yubbe chichuyi, mu chi yishinze lembar chi.
2: Mi chiki ryoyangsi, gyangzhu checho.
3: Nyamzho rime zhewani, ngenji dende yangcen shiki.
2: Sochu kang shiki, yuki minan yongwa chi.
3: 미지카기
2: 미남키 총외출키 자주키 저진더불교류
3: 기부탐바타니 지치라 로바양
2: 기부탐바남니 심상라 상성갈
3: 기부탐바남니 흉창신 덤지수
2: 기부탐바남니 로주치시 미경시
3: 완전히 년탐기 미빛상부등계기 미피해바남장 기부탐바이 기부 담바당 조신 기부 담바라 미피데네 담배 주성 경원이 중국의 닝돕기 시대인이